ગબાની ખતમઈ નો ઝરતર ઝરા દ નિઝદી કોસ્મેટિક્સ જનરલ ઓર મેડિકલ સ્ટોરના દ બેલાડોના કોસ્મેટિક્સ ડોક્ટર હેદર એન્ટી એકની ફેસ વાશ ડોક્ટર હેદર એન્ટી એકની ક્રીમ વાખલી ઓ દ સ્કિન ડેરે મસલે અવારે કઈ દ મઝી પારા જમુંગ દગા વેબસાઇટ વિઝિટ કઈ www.belladona.com.pk